સ્રોતમાં મહિલા શિક્ષિત અવસિકતા સંબંધી સૂચના. ઇસગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ નિશાલ્કો અનુદાન દ્વારા તલબ ભત્તા ઉપલબ્ધ કરાવણી કરી નિજી સ્રોતમાં પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષક આવશ્યક ભૂમિકા હુદા વિહાયિકા યોગ્યતા ભૂમિકા ઇચ્છુક ઉમેદવારોબાટ રીતપૂર્વક દરખાસ્ત આહ્વાન કરી છ પદ મહિલા શિક્ષક તહ પ્રાથમિક તૃતીય પદ સંખ્યા એક જણા પદકો કિસિમ નિજી સ્રોત સીઆઈટીસી પ્રાપ્ત અનુદાન તલબ ભત્તા ખાને ગરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કંપનીમાં કક્ષા બાર વા સ્કૂલસરહ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભઈ 40 વર્ષ ન માગેકો નેપાલી મહિલા નાગરિક હુનુ પડે છ શિક્ષણ અભ્યાસન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન નિવેદન દિએપછી સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેકો એપ્લિકેશન ફર્મ અનિવાર્ય રૂપમાં ભર્નુ પડે છ સાથે ઉક્ત ફારમલાઈ આધાર માનિ છનોટ ગરિએકો નિવેદનલાઈ છનોટ પ્રક્રિયામાં સામેલ ગરિનેછ તલબ ભત્તા તથા સેવા શર્ત નેપાલ સરકારની પ્રાથમિક તહકા શિક્ષકલાઈ તોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ કરાઇનેછ સાથે વિદ્યાલય તથા સંસ્થાલે તોકી બમોજીમ સેવા શર્તકા અધીનમાં જિમ્મેવાર વહન ગર્નુ પર્નેછ દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતે દિવસે 4 બજેસમ્મ સંપર્ક મિતિ સ્થાન એહી જેઠ 14 ગતે બિહાન 11 પછી દુઃખી 302 બજેસમ્મ ગારમા માપી કારમાં પરીક્ષા મિતિ સ્થાન સંપર્ક મિતિકો ધન જાણકારી કરાઇનેછ પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત હોય ક્લાસરૂમ ઇન ધ ક્લાઉડ નેપાલ સંસ્થા તથા વિદ્યાલયને નિર્માણ કરેકો પ્રશ્નપત્રકો આધારમાં હુનેછ પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવં કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમ અનુસાર થપ મૂલ્યાંકનકો સાધન શ્રમિક પ્રયોગ હુન સક્નેછ તર લિખિત ચરણ પાર ગર્નેલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઇનેછ દરખાસ્ત દસ્તુર 1005 પશુ ફૂટા નહોન કરી આવશ્યક કાગજાતહરૂ એસઈ ર એસઆરસીદેખી માસિકા યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ ભય સુકુ પ્રમાણપત્રકો ફોટોકપી ટુ પ્રતિ દરખાસ્ત વિદ્યાલયમાં સૂચિત દર્શા ગણવા ગારમાસ 2019 @gmail.com ઇમેલ કરી પણ પઠાવન સકિનેછ થપ જાણકારીકો લાગે સંપર્ક નંબર પ્રધાન અધ્યાપક વિનોદ સિંહ તામાંગ 98 42 89 6 53 સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ શાંતિ શિલ્પા 98 51 18 73 83 સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સોપ્યુટર લીડર શ્રીન તામાંગ 98 51 17 43 81 શ્રી ગારમા માધ્યમિક વિદ્યાલય સોની તુકુંડા નગરપાલિકા સાથ સુખુંડ